ખરિયા સુનાવણ વાળા પંજાબ અને પંજાબીયત ના પહેરેદાર મીઠા બોલાં નાલ લૈ આપ દે દિલાં તે રાજ કરન વાળા એ હૈ જી પ્રવાસ રેડિયો ફ્રેન્કફર્ટ જી હા પ્રવાસ રેડિયો ફ્રેન્કફર્ટ ઇઝ વન એન્ડ ઓનલી વન ઇન્ડિયન રેડિયો સ્ટેશન ઇન જર્મની ઓફ કોર્સ પ્રવાસ રેડિયો બિલકુલ દોસ્તો પ્રવાસ રેડિયો ઇઝ યોર ઓન રેડિયો સ્ટેશન